0: વેબસાઇટ ઈનામ પોર્ટલ ચો લિંક ને ક્લિક કરતો રહે. એથા ક્લિક કરલો પાછે કૃષિ એમ કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર ચો પેજ ખુલવાય. એથા રજીસ્ટ્રેશન ચો વિકલ્પ ને ક્લિક કરતો રહે. પાછે આવેદન ફાર્મ મેળવાય. ફાર્મ ને પૂછલો સફાઈ જાણકારી કે ધ્યાન લે પડું ભરતો રહે. આવેદન ફાર્મ સંગે સફાઈ કાગજાત ચો ફોટોકાપી દેતો રહે. ફાર્મ ભરલો પાછે સબમિટ બટન ને ક્લિક કરતો રહે. આગળ જાણકારી કાજે એ પતા ને પૂછી શકો. પતા આય લઘુ કૃષક કૃષિ વ્યાપાર સંઘ, મુખ્ય કાર્યાલય NCUI ઓડિટોરિયમ બિલ્ડિંગ, 5 ફ્લોર, 3 સીરી ઇન્સ્ટિટ્યુશન એરિયા, અગસ્ત ક્રાંતિ માર્ગ, હોજ ખાસ, ન્યૂ દિલ્હી 11001 છે. ટેલિફોન નંબર આય 1800-270-0224. ફેક્સ નંબર આય 9111-268-2367. ઇમેલ આઈડી આય નામ @sfac.in. એ પતાને પૂછા પચારા કરુક લાય શકો.
1: અભી આપ સુન રહે થે કૃષિ સામયિકી બેડા ખાડા ચગોટ. યે આકાશવાણી કા જગદલપુર કેન્દ્ર હૈ. સુબહ કે 6:40 હોને કો હૈ. હુલહુલી કાર્યક્રમ મે લીજે સુનિયે ભીમ સંદેવ પાડ. વાદક કલાકાર હૈ ભારત ઓર સાથી.

0: માચો બેટા ડાક્ટર બનલો કે માચો બેટા કલેક્ટર છે દહેજ દેવ પડે નહીં હોલમ ફેર દુસર જાત મે જાઉં ભાત બિયાહ કરીશ તો ઉસન ચીજ મન કે બલે કોર્ટ કે બલ ધ્યાન દેવું લાગે દે ઓર હમ ચો લોક કે બલ ધ્યાન દેવું લાગે દે કે એ મન કોણ સમાજ ચો કોણ બરક ચો આત ઓર એ મન ચો ન્યાય વ્યવસ્થા કસના હે ઓર એ મન ચો જીવ તો વ્યવસ્થા કસના હે તો એ ચીજ કે બલે હોતા એ શ્લોક લાગે
1: અચ્છા હા
0: તો બહુ સી ચીજ ઉસન હે કે હમ થાની તલાક ચો વ્યવસ્થા નહીં આય
1: નહીં આય
0: આદિવાસી મે તલાક ચો વ્યવસ્થા નહીં આય લેકિન હુન મન હુન હિન્દુ વિધિ કે અનુસાર હુન મન સે કોર્ટ મે આન લો બાદ મે હિન્દુ વિધિ ચો હિસાબ મે હોતા હુન મન ન્યાય કરસો
1: કરસો અચ્છા
0: તો જબ એ સબ ચીજ મન મે હોતા ચો સરકાર કે બોલે કોર્ટ કે બોલે ધ્યાન દેવું પડે દે કે નહીં નહીં એ કોણ બોરક ચો લોગ આય ઓર એ થાની એ મન કસન જીવના જીવસ તો એ કે એકે એ મન ચો કેસ મે મેં કસન ફેસલા કરે દે એ બોલે એ શબ્દ એક મેં મોટા મોટા વાત કરીશ બારીકી તો બહુ કુછ આશે સાહેબ હે ને તો એ સબ ચીજ મન આશે
1: બોલે ને કઈ બોલે ચીજ કે જો આમ છો પારંપરિક જો સામાજિક વ્યવસ્થા હે
0: જી
1: હે કે નહીં એ સબ ચીજ કે બોલે ને જાનુક લાય પડે દે તે
0: ભી કહે સરકાર કે બોલ જાનુક હો ઓર હમ ચો લોક કે બોલે
1: જાનુક
0: હો તાકિ એ હુન ચો હુન મન ચો જિંદગી ચો જીવન મે ये न्याय व्यवस्था बोले होता शामिल हो कि मैं चो न्याय व्यवस्था में मैं भारत चो न्याय व्यवस्था ले अलग नहीं आए मचो न्याय व्यवस्था बोले भारत चो एक अंग आए न्याय व्यवस्था चो एक अंग आए तो ये बोले होतो
1: अच्छा
0: जी
1: तो देखा असन है बोले ने तुम इतलो बोले ने कहा कि सेवा नौकरी करला समाज सेवा छो बोले काम करसा सारू फिर एबे मतलब वकालत જો કામ એ બોલ કરશા માનતર તુમચું જો જીવના ને બલે એટલો કામ કરતો કે બોલું ને દેશ વિદેશ ને બોલે જાઉન બાતી બોલે કઈ ને કઈ અસન ઉપલબ્ધિ મન આશે હોતી કઈ માન આય સન્માન આય પુરસ્કાર આય અવાર્ડ તો અસન બોલે કઈ મોકા મિલે
0: છે મકે સ્વિટ્ઝરલેન્ડ દેશ ચો એક સંસ્થા પી કે ફેરા બેન્ડ નામ છે સંસ્થા એ સાહેબ હું 2012 મે હોતાલ મકે એવાર્ડ મિલ
1: અચ્છા
0: હા પી કે ફેરાવેન્ડ બોલું તો મકે હું પૂરા મને દેશ એ આંતરરાષ્ટ્રીય એવાર્ડ હે
1: અચ્છા
0: હોતા મકે એ એવાર્ડ મિલલી એક આદિવાસી ઓર એક ગરીબ ઓર બસ્તર જગહ જગા લે એ સબ ચીજ મિલતો કે મકે બોલ થોડે ગર્વ મહસૂસ મકે બોલ લાગે કે ભાઈ ચલો કે એથા છો આદિવાસી બોલે કે એથા માટી બોલ થોડી જાગલી કેવે ઉસન હોલે તો એ સબ ચીજે એ મકી હોલી ઓર જો બાદ મે અભી જો મેં મલેશિયા આવી ગેલે તો આંતરરાષ્ટ્રીય મંચ મે મકે સભાપતિ ચો રૂપ મે બોલાલા
1: અચ્છા સભાપતિ ચો રૂપ મે હા
0: જહા 9 ઓક્ટોબર રે મેં જઉ રહે
1: અચ્છા
0: હોતા કમ સે કમ 10-12 દેશ ચો લોગ એવું રહો તો હોતા ઇન્ડિયા ભારત ચો નામ હે ના એટલે કોઈ જગદલપુર કે બસ્તર ચો વાત હું હે વિદેશ મે તો દેશ ચો જાય દે ના તો મને ભારત લે ઇન્ડિયા લે કોણ લાસે તો મેં બોલે હોતા તો હોતા મકે બસાલા સભાપતિ કરશે હતા લોક મનુષ ને ભાષણ અનુસાર સબ દેતે ગયા ગયા તો ફેર મેં હું ચીજ કે બોલે મેં આપલો એ મેં હિસાબ મેં અંગ્રેજી મેં હોતા ભાષણ વગેરે દી લે હું છો બાદ મેં જબ એમ ભાતે એ હો રું તો હોતા એ ફિલિપીન્સ મલેશિયા ઇન્ડોનેશિયા આખી દેશ તો આદિવાસી મનબલ એવું રહો હું તો વેશભૂષા મેં હું મનબલ નાચ ગાના કરલા આવો તો હોતા ચો લોક બોલલા મીટિંગ ચો લોક કે ઓર કહાં કહાં લીલા છે તો મકે મકે બોલ નહીં નહીં એ બોલતો વકીલ બોલ્યા હું સંગ સંગે એ આદિવાસી
1: આદિવાસી
0: ઠીક હે તેબે તું બોલે આવ હું લગ ખડે કરલા અરે એક ચીજ સબ બોલલા કે ભાઈ આપલો આપલો ભાષા બોલી કે તુમી એથા બોલાશે
1: અચ્છા આપલો આપલો ભાષા બોલી કે
0: મેં બોલે ભાઈ મેં હલબી ગોટ ગોઠે આઈ દે તો તુમી કસન જાનાશે તો ફેર મત સંગવારી એક ઠન રહે મધુ રામનાથ તો હું એથા તો 20-25 સાલ લે આસત રસત તો હું હું ફેર હલવી લે ફેર અંગ્રેજી મે ટ્રાન્સલેટ કરલા
1: અચ્છા
0: ઓર સાંગતે ગેલા તો બસ્તર લે એ હલવી બોલી કે બોલે હોતા

0: તો હવે તો ગરમી છૂટી ચાલે છે,
1: હા દાદા
0: તો
1: ઘરે
0: ખેતી બાડી ખેતી બાડી ભૂતાવળ ચાલુ બોલી હતી ને, તો કોણ ગીત કે મન કરીશ
1: ના સર? ઝુકની ગીત કરવા દેશ ના દાદા? ઝુકન પછી
0: ચંદ મંડાવી બોલે છે ને,
1: સુચંદ મંડાવી. અચ્છા,
0: પઢાઈ લિખાઈ કોણ લગલે કર લીસી?
1: હા દાદા, પઢાઈ લિખાઈ મુજે હોલી સે કોલેજ આલી.
0: ઠીક આ તો ચમ મન કર લો ગીત કે આમે સુનો.
1: ઠીક દાદા, જુવાર
0: જુવાર.

0: આમચો રાન આમચો જીવના આજે એ કાર્યક્રમને મેં અસન બિલ્લને જવાન લેખા સંગ ગુડ બાત કરે છે જેમન કહે કે વન સંસાધન બચાતો કાજે ખૂબ કામ કરશો બલ્લેને ગ્રામ પંચાયતને બલ્લેને કસન આમી વંધનલે આર્થિક લાભ કરું શકું એચો જોન આય હું મનકે જ્ઞાન દેવન બાતી ઉન મનકે સરકાર બાટલે જોન હક અધિકાર આય વંધન કે બચાતો એ સબ કે જાગરૂકતા કરતો કાજ કામ કરશો એમનાથ શ્રી સંતુરામ મોર્ય. તો સંતુરામ સબલે પહેલે એ સાંગ જશન કે એ જોન વંધન બચાતો બીતી જોન કામ આય બોલું બલ્લે તુમચો મૂર કેવલે કરલાસ કસન કરલાસ
1: એક સબ લાગે તો અમી મોર દાદા કી 2018 લે જબ અમ એક કાંકેર ને એક ટ્રેનિંગ હોલી તો ઉતાલા અમે ટ્રેનિંગ શીખુન બારીલુ તબ 2018 લે એ પ્રક્રિયા ચાલુ કરલું કી ના એક કસન કાનૂન બલાસે કી જોન કાનૂન ચો માધ્યમ ને ગાંવ ચો લોગ આપલો જલ જંગલ જમીન કે વચન બારી આપલો ઉતા આજીવિકા બડા બોલ શકો તો આપલો જલ જંગલ જમીન કે સુરક્ષિત બલ કરી શકો. ઉન 2018 લે અમી જોન કાનૂન બનલી છે ભારત દેશ ને કી વન અધિકાર કાનૂન બોલ્યું જોન 2006 ને બનલી ઊંચો જબ પાલન હોલી લેકિન ગાંવ ગાંવ તક લોક કે પતા નહીં રહે કી ઉન કાનૂન ચો માધ્યમ ને બોલે ગાંવ ચો લોક કે પૂરા અધિકાર ગાંવ કે મિરવાય બોલતે.
0: અચ્છા
1: તો 2018 લામ કે એચો બારે પતા ચલી ઓર તબ લે અમી એ પ્રક્રિયા કે ગાંવ ગાંવ તક જાગૃત કરતી જાઉં છે.
0: અચ્છા હા હા તો બલ્લે ને એ ચો કાજે બલ્લે કઈ અસન તુમચો જવાન લે કામ ચો કઈ સમૂહ બના લાસાસ કાય કસન હે?
1: હા ઓ એક જગસન બસ્તર જિલ્લા ને કઈ અસન આમચો લેખા મન છે એક આદિવાસી યુવા વર્ગ છો લેખા મન એક મિશન બારી એક સમાજ છે માધ્યમ ને એક જિલ્લા સ્તરીય યુવા પ્રભાગ ટીમ આસે જો ચો માધ્યમ ને અમે ગાંવ ગાંવ તક જાઉન એ ચો જાગૃતતા ચો કામ કરો છે.
0: અચ્છા
1: હા હા અને સંગ સંગે બલે એક સમિતિ બલ બનાલો છે જો આદિવાસી બહુ ઉદ્દેશ સહકારી સમિતિ ઉંચ માધ્યમ લે બલે જાઉન બારી.
0: અચ્છા
1: એક એક કામ.
0: અચ્છા તો જસન કે તું બલ્લીસ એ વંધન જોન એ બચાતો કાજે બલે ને જોન અધિનિયમ બલ બનલી છે સરકાર બાટલે એચો જોન પાલન આય બોલું ભાઈ ગ્રામ પંચાયત ને અધિકાર દિલા તો કાજે બલે ને કસન કામ કરશાસ કાય કરું લાય પડે છે
1: સબલે આગે દાદા એક છો એતા અમી એ કામ કરું છે સબલે પહેલે જાઉં છે જસન કી ઉની કાનૂન ચો માધ્યમ ને ધરણ બારી એક ગાંવ સ્તર ને જાઉં છે ઓર લોક કે સબસે પહેલે જોન ઉન ગાંવ લોક સંગે જોન કાનૂન બનતો બેરા કાનૂન ને સંસદ નહીં બલ્લા કી નહીં ગાંવ લોક સંગ અમે ખૂબ બડે ઐતિહાસિક અન્યાય કરલું છે હું અન્યાય કે દૂર કરતો કાજે જબ સંસદ ને પાસ હોલી કે વન અધિકાર કાનૂન 2006 તો ઉની માધ્યમ કે ધરું જાઉં ઓર ગાંવ લોક કે સમજાઉં કે એ જોન જલ જંગલ જમીન ઓર તુમચો ગાંવ છો જોન સંસ્કૃતિ રીતિ રિવાજ ગાંવ છો વ્યવસ્થા તુમચી આય એ બોલતી પહેલા જાઉં બારી એમ સમજાઉં તો તબ લાગુ કે ગાંવ છો લોક કે નહીં. હા અસન તો આમ કે કોની આગે નહીં સાંગું રહેલા લેકિન અમી હું નહીં સમજતી રહું કે સરકાર ચાહે બોલતે તબ લોક કે લાગુ કે અપને આપને વિશ્વાસ હોય ઉન ગાંવ લોક કે કે નહીં હા અસન ને આમ ચવાય તો જ નહીં ઓર ગાંવ લોક કે બોલ લાગે એ તો અમી ગાંવ જબલે બોસલી તબલે તબલે આસે જલ જંગલ જમીન ઓર ગાંવ છો રીતિ રિવાજ વ્યવસ્થા તબલે આસે તબ લોક કે બોલ લાગુ આય અમી હું નહીં સોચતી રહું સરકાર છો એ બોલતે તો તબ અમી સાંગો તો સાંગો અથુન મન કે બહુ મજબૂત લાગુ હોય વિશ્વાસ લાગુ હોય તબ હું મન ચાલુ કરું કે નહીં એક કાનૂન છે માધ્યમ લે અમી ગાંવ છો એક સામુદાયિક